પૂર્ણ જગતને પ્રેમ કરવામાં વ્યસ્ત એવા પરમાત્માની નિરંતર કૃપાના આપ અધિકારી બનો તેવી મંગલમય શુભકામના.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટઝ પર. મંગલ પ્રભાત સ્વર્ણિમ સૂર્યોદય માનવતાની મહેક સાથે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

ભક્તિરસનું આ પ્રથમ સોપાન આપે સાંભળ્યું શ્યામલ મુનશીના સ્વરમાં, અને હવે સંત સુરદાસની આ રચના સોનલ રાવલના સ્વરમાં.

વિવિધ ભારતી પર આપ માણી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. મંગલમૂર્તિ મારુતિ નંદન શ્રી હનુમાનજી સમર્પણ અને સ્વામી ભક્તિની પરાકાષ્ઠા છે. શ્રીરામ એક જ મંત્ર, શ્રીરામ એક જ ધ્યાન અને શ્રી સીતારામ એ જ જીવન.

હરી ત્યાં હરિયાળી, ખીલે પ્રસન્નતાની હરક્યારી, હૈયાના સિંચીએ જળ, મળી જશે મુક્તિની વારી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ રણજીત પટેલની આ રચના, સ્વર છે આકાશવાણી ગાયક વૃંદનો.

ભક્તિરસના આ અંતિમ સોપાન સાથે આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું. ભક્તિરસનું રસપાન દરરોજ સવારે 6:05 મિનિટે અર્ચના કાર્યક્રમમાં 96.7 મેગાહર્ટ્ઝ પર.

0: વિવિધ ભારતી 96.7 FM. થોડી જ વારમાં સાંભળશો લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃત ધારા.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃત ધારા. આજે સાંભળશો મધુરમ આ વિષય પર વક્તા દ્વારકેશ લાલજી મહારાજને.
2: મધુરમનો અર્થ છે જેમાં માધુર્ય છે, જેનામાં રસાત્મકતા છે, જે રસનો પ્રતીક છે અને જે રસનું સાગર છે. સૃષ્ટિનું કોઈ પણ તત્વ માધુર્ય વગરનું હોઈ શકતું નથી. દરેક વસ્તુ જળજીવ ચૈતન્યનું પોતાનું એક સિગ્નિફિકન્સ છે, એનું પોતાનું એક અસ્તિત્વ છે, એનું પોતાનું એક માધુર્ય છે. પહાડ અગર પહાડની જગ્યાએ ઊભો છે તો એ પહાડની હયાતી પણ એનું એક સ્વતંત્ર માધુર્ય પાથરે છે. નદી અગર નદીથી પ્રવાહિત થઈ રહી છે તો એ નદીના પ્રવાહનું ખળભળાટ, એનું એ ગુંજન, એની એ ગતિ, એનો એ પ્રવાહ, એમાં સ્વતંત્ર એનું એક માધુર્ય રહેલું છે. એમ વ્યક્તિનો સ્વભાવ, પ્રકૃતિ અને એની તમામ ગતિવિધિઓ જ્યારે કલાથી અથવા જીવનની પ્રત્યેક આયામ અને અનુભૂતિઓથી આપ્લાવિત થાય છે ત્યારે એમાં માધુરી રસ ઝલકતું હોય છે. કારણ કે આ બધામાં જડજીવ ચૈતન્ય સ્વરૂપ થઈને જે વિલસી રહ્યું છે એ પરમ તત્વ, એ પરમ ચેતના માધુર્ય છે, એનું સ્વરૂપ મધુર છે. એટલે જ વલ્લભાચાર્યજીએ કહ્યું મધુરાધિપતે અખિલમ મધુરમ. અખિલમ મધુરમની જે વાત કહી છે એ 14 બ્રહ્માંડમાં અલગ અલગ સ્વરૂપે વિલસે છે, પણ એનું મૂળભૂત સ્વરૂપ જે માધુર્યવાન છે એ માધુર્ય સ્વરૂપમાં ક્યાં પણ કોઈ અંતર આવતો નથી. એને અનુભવી શકાય છે, અભિવ્યક્ત કરી શકાતું નથી. દીકરો બેઠો હોય, બા હાથ ફેરવતી હોય માથે, પણ એ હાથ ફેરવવાની ક્રિયાને અગર કહેવામાં આવે તો આપણે એટલું જ કહી શકાય કે બા દીકરાને વાલ કરે છે, પણ એ વાલનું વજન, રંગ કે આકૃતિ આપણે અભિવ્યક્ત કરી શકતા નથી. કારણ કે એ અનુભવિક લભ્ય છે અને વિશ્વાસ એનું બહુ જ મોટું સૂત્રધાર છે. અને જ્યારે એ માધુર્ય સંબંધોમાં પ્રગટે છે ત્યારે જ એ ધીમે ધીમે આગળ જઈ એ સંબંધો ભક્તિનું સ્વરૂપ ધારણ કરી લે છે. એક પથ્થર હોય, એના તરફ આપના દ્વારા વધેલી શ્રદ્ધા, આપના દ્વારા અભિવ્યક્ત થયેલો વિશ્વાસ જ્યારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે એ પાષાણ અને આપની આત્મા વચ્ચેનું જે માધુર્ય છે એ માધુર્ય જ સાચા અર્થોમાં ભક્તિ થઈને વિલસે છે. આનું જ નામ મધુરમ છે. મધુરાધિપતે અખિલમ મધુરમની જે વાત કરીએ છીએ એ સાચા અર્થોમાં એ માધુર્ય ત્યારે જ અનુભવ થઈ શકે જ્યારે એ મધુર સ્વરૂપને હૃદયસ્થ કરવા માટે આપણે સ્વયં આપણી મનોવૃત્તિને, આપણી ઇન્દ્રિયોને, આપણી વાસનાને, આપણી કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયોને માધુર્ય યુક્ત કરીએ છીએ ત્યારે આ સાચા

0: અર્થોમાં એ વૈશ્વિક જે સત્ય છે એ પરમ માધુરી બની આપણા હૃદયમાં સ્થિર થવા માટે સામર્થ્યવાન બને છે. એ તો પ્રતિક્ષણ સામર્થ્યવાન છે, આવશ્યકતા વિશ્વાસની છે. એ મધુર સ્વરૂપને કઈ રીતે શ્રુતિઓએ કહ્યું કે રસો વૈસહ, એ રસાત્મક છે. તો રસાત્મક નો મતલબ કેમિસ્ટ્રીના અંતર્ગત આવેલી અલ્કેમી નથી, પણ એ રસાત્મકનો મતલબ છે એનામાં રહેલું માધુર્ય. જળજીવ ચૈતન્યમાં જે માધુર્ય સ્વરૂપે વિલસે છે એની વાત છે. કયા શકનમાં નદીને પહાડે આપી હશે વિદાય, કયા શકનમાં નદીને પહાડે આપી હશે વિદાય, કે ક્યારની એ વહી છતાંય આજે પણ કદીએ વળી નથી. જો હોય વાત વિશ્વાસની તો ખુશામતની શું જરૂર છે, કારણ કે સારાએ ગીતાના સારમાં ક્યાંય કૃષ્ણની સહી નથી. આ વાત જીવાત્મા અને પરમાત્મા વચ્ચેના સંબંધોની, એનામાં રહેલા માધુર્યની, એનામાં રહેલા એ પરમ તત્વની જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે સાચા અર્થોમાં એ અંતરાત્મામાં જીવાત્મામાં રહેલું એ માધુર્ય એ પરમાત્મા તરફ અથવા સૂક્ષ્મમાંથી વિરાટ તરફની જે યાત્રા છે એ જ્યારે ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એની પ્રત્યેક ક્રિયા એ મધુરમ બની જાય છે, પ્રત્યેક ક્રિયા એ માધુર્યયુક્ત બની જાય છે. તો એ ક્રિયા પરમ માધુર્યને પામે અને એ મનમોહન મદનમોહન પરમ માધુર્ય સ્વરૂપ પરમાત્માને આપણે આપણી કલાથી, આપણી ચેષ્ટાઓથી, આપણા પુરુષાર્થથી, આપણા પ્રયત્નથી અને અંતે આપણા પ્રેમથી પામીએ તો જ એ પરમ માધુર્યને આત્મસાત કરવાનું સામર્થ્ય ઈશ્વર આપણને પ્રદાન કરે છે. તો એ માધુર્ય સ્વરૂપ આપણા હૃદયસ્થ થાય એ મનમોહન પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં મારી અભ્યર્થના. એતિશમ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ શ્રીરામચરિત માનસ ગાન.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી આજથી અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવશે. વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ કરતાં વધુ કેસોનો નિકાલ. અને 5મી અને અંતિમ T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસે છે. આજે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેર સભાને સંબોધશે, તેમજ વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસ દરમિયાન આજે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ તેઓ સવારે સોલાના સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ અને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેર સભા પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ભાડજ અને બોપલ વિસ્તારમાં AMC પ્લોટ ખાતે તથા ગાંધી આશ્રમ વિસ્તારમાં NDDB પ્લોટ ખાતે વૃક્ષારોપણ કરશે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર હરિયાળી લોકસભા પરિયોજના હેઠળ મોટા પાયે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વવાશે. ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશમાં મોડેલ હરિયાળી લોકસભા મત વિસ્તાર બનાવવાનો સંકલ્પ કરાયો છે. તે મુજબ રાજ્યના વન વિભાગ દ્વારા 23 હેક્ટર જમીનમાં સુધારણા સાથે 2,30,000 વૃક્ષ વાવવાનું કામ શરૂ કરાયું છે. સાંભળીએ એક અહેવાલ.
2: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર હરિયાળી લોકસભા પરિયોજનાના હેઠળ આ વર્ષે 25 કરોડ રોપા વાવવાનો લક્ષ્યાંક છે. તે મુજબ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 82 સ્થળોએ 540 હેક્ટરથી વધુના વિસ્તારમાં 60 લાખ રોપા વવાશે. આ પરિયોજનામાં સ્થાનિક અને લુપ્ત થતી વનસ્પતિઓ પર ભાર મુકાયો છે. વન વિભાગ દ્વારા કુલ 121 વનસ્પતિની પ્રજાતિઓ વાવવામાં આવશે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: અમદાવાદ મહાનગરમાં 6 મિની રથયાત્રાઓ સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળોએ યોજાતી 230 રથયાત્રાઓ શાંતિ અને સલામતીપૂર્વક પાર પાડવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું. રથયાત્રા ઉમંગ અને ઉત્સાહ સાથે શાંતિ, સલામતી અને સફળતાપૂર્વક પાર પાડવા માટેની પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓની ઝીણવટપૂર્વક

0: પૂર્વક સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્યસ્તરીય બેઠક યોજીને કરી હતી. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર આવતી જર્જરિત ઇમારતો અને મકાનો આસપાસ લોકો રથયાત્રાના દર્શન માટે ભીડ ન કરે તે માટેની ચુસ્ત વ્યવસ્થાઓ કરવા પણ તેમણે સૂચનાઓ આપી હતી. શહેર પોલીસ તંત્ર ઝીરો રિસ્ક અને સંપૂર્ણ સતર્કતા તથા સજ્જતાથી 31,000થી વધુ પોલીસ કર્મીઓની સેવા સાથે આ 149મી રથયાત્રા શાંતિપૂર્વક પાર પાડે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ રથયાત્રામાં 240થી વધુ ધાબા પોઈન્ટ, 65 ડ્રોન, 2800થી વધુ બોડી વોર્ન કેમેરાથી અમદાવાદ શહેર પોલીસ યાત્રા પર નજર રાખશે. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 2,887 લાભાર્થીઓને 65,21,000થી વધુની આર્થિક સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. શહેરના 6 અસરગ્રસ્ત તાલુકા વિસ્તારોમાં 1,918 લાભાર્થી કુટુંબોને ત્વરિત આર્થિક રાહત પૂરી પાડવા માટે 17.26 લાખથી વધુની કેશ ડોલ સહાય ચૂકવવામાં આવી છે. 959 અસરગ્રસ્ત લાભાર્થીઓને તેમના ઘરના સામાન અને ઘરવખરીના નુકસાનના વળતર પેટે 47,95,000 રૂપિયાની રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. પૂરગ્રસ્ત સુરતના લોકોને આર્થિક સહાય આપવા માટે વરાછા સહકારી બેન્કે 9% વ્યાજ સાથે 5 લાખ રૂપિયા સુધીની ફ્લડ લોન યોજનાનો આરંભ કર્યો છે. પૂર અને પાણી ભરાવા સામે સુરક્ષા આપતી નવી વીમા યોજનાનું લોન્ચિંગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. વરાછા બેન્કની મુખ્ય કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પૂરના કારણે થયેલા નુકસાનનું સાચું આકલન કરવા માટે સરકાર દ્વારા 72 કલાકમાં સર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી 80% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ, દુકાનો અને કમર્શિયલ એકમોને થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે, જેના આધારે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્ય સહિત દેશભરમાં ગઈકાલે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. રાજ્યની વિવિધ કોર્ટોમાં યોજાયેલી આ લોક અદાલતોમાં 5 લાખથી વધુ કેસોનો સુખદ નિકાલ કરાયો હતો. ગુજરાતની ઔદ્યોગિક અને મજૂર અદાલતોમાં નેશનલ લોક અદાલતનું ગઈકાલે સફળ આયોજન કરાયું, જેમાં 1508 કેસોનો સુખદ નિકાલ કરાયો. પક્ષકારો વચ્ચે પરસ્પર સમજાવટથી 2.18 કરોડ રૂપિયાથી વધુની રકમનું ઐતિહાસિક સેટલમેન્ટ કરાયું હતું. સુરત જિલ્લાની તમામ અદાલતોમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન ચેક રિટર્ન, મોટર વાહન અકસ્માત, વળતર, બેંક તથા DVGCLના લેણા, દીવાની, પારિવારિક, લગ્ન વિષયક તેમાં સમાધાન લાયક ફોજદારી કેસો સહિત વિવિધ પ્રકારના કેસોની બહોળી સંખ્યામાં સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો અને અનેક પક્ષકારોને વળતરની રકમનું ત્વરિત વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં ગઈકાલે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 1587થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, વાલિયા, વાગરા, અમોદ, જબુસર અને હાંસોટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં મોટર અકસ્માત, ભરણ પોષણ, મજૂર તકરાર સહિતના કેસોનો નિકાલ કરાયો હતો. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રના જનસંવાદથી જનવિકાસ અભિયાનને સફળ બનાવવા માટે લોકસભાના સાંસદ જશુ રાઠવાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જનસંવાદથી જનવિકાસ અભિયાન અંતર્ગત જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલી લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, તેમ રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાએ જણાવ્યું હતું.
1: ગામની જે માળખાકીય સુવિધાઓમાં એ શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ કે તમામ બાબતોમાં કોઈ જો કમી રહી ગઈ હોય એનું પૂર્ણ નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા છે. વિશેષતઃ કવાંટ, છોટાઉદેપુર અને નસવાડીના જે ડુંગર વિસ્તાર છે અને જ્યાં પાણીની પ્રશ્નો હોય કે જે શિક્ષણના અંદર જે ઓરડાના પ્રશ્નો હોય, આંગણવાડીના હોય, એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય એમાં સંપૂર્ણ ધ્યાન રાખીને એનું નિરાકરણની દિશામાં આજે ચર્ચા કરવામાં આવી.
0: આગામી રથયાત્રા પૂર્વે સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 70થી વધુ આરોપીઓ પકડાયા છે. ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો અંતર્ગત વિવિધ ગુનાઓમાં આવેલા આરોપીઓને ઝડપી પાડતા 70થી વધારે અસામાજિક તત્વો પાસેથી તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હોવાનું સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝબીરે કહ્યું હતું.
2: અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે, આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગાઓ પર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન 17 જેટલા અસામાજિક તત્વો અને

0: પૂર્વા ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે.
1: ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારો માટે આગામી 2 દિવસ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40-50 કિલોમીટર અને દરિયામાં કરંટ વધતા વધુમાં વધુ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેમ છે. ક્રિકેટમાં ગઈકાલે સાઉથપ્રમમાં રમાયેલી 5મી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવીને શ્રેણી 4-0થી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 257 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 201 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે જોસ બટલરે માત્ર 64 બોલમાં 131 રનની રમત રમી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. મંગળવારે ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણીની પ્રથમ મેચ રમાશે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોસીમપાડા ગામમાં ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. વલસાડ SOGએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ખેતીની જમીનમાંથી 20 લીલા ગાંજાના છોડ સાથે એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 9,55,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા રંગોળા ડેમનો 15 નંબરનો દરવાજો અચાનક ટેકનિકલ ખામીના કારણે તૂટી પડ્યો હોવાની ઘટના બની છે. આના કારણે ડેમમાં સંગ્રહિત લાખો લીટર પાણીનો જથ્થો નિરર્થક વહી રહ્યો છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ક્ષતિગ્રસ્ત દરવાજાઓનું રિપેરિંગ કામ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજથી અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવશે. વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5,00,000 કરતાં વધુ કેસોનો નિકાલ અને 5મી અને અંતિમ T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: इस कार्यक्रम के प्रायोजक थे वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। हम है रही प्यार के इस कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
2: पुलिस
3: मिस सीमा
2: जी,
3: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो नहीं तो घरे आवी जाइशु। हां
2: केम पण हूं
3: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો।
2: ડિજિટલ અરેસ્ટ?
3: 1 લાખ આપો બચી જશો।
2: આટલા પૈસા?
3: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે। હો
2: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
3: અરે
2: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
4: હેલો મમ્મા,
2: હાય,
5: RBI કહે છે
2: જાણકાર બનો, સતર્ક રહો।
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। प्रस्तुत है कार्यक्रम हम है राही प्यार के। सभी सुनने वालों को राजेश का प्यार भरा नमस्कार। प्रोग्राम की शुरुआत कर रहे हैं मोहम्मद रफी और सुमन कल्याणपुर की आवाज़ों में सूरज फिल्म के गाने के साथ। गीतकार हैं हसरत जयपुरी और संगीतकार हैं शंकर जयकिशन।

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. સવારના 7:45 થવા જાય છે. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડની તેમની ઐતિહાસિક બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ આવવા માટે રવાના થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં 405 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. ઈરાને હોર્મુઝ સામુદ્ર ધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. ફિફા વિશ્વકપમાં નોર્વેને 2-1 હરાવી ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં લિન્ડા નોસ્કોવાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડની તેમની ઐતિહાસિક બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ આવવા માટે રવાના થયા છે. 4 દાયકાથી વધુ સમયમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને મોટો વેગ આપ્યો. મુલાકાત દરમિયાન શ્રી મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. બંને દેશો વચ્ચે સંરક્ષણ, પર્યટન, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન, ડેરી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં 5 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. ઓકલેન્ડના સ્પાર્ક એરેના ખાતે યોજાયેલા સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના 10,000થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. સભાને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ન્યૂઝીલેન્ડનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે અને દ્વિપક્ષીય વેપાર કરાર ભારતની વિકસિત રાષ્ટ્ર તરફની યાત્રાને વેગ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિવિધ જાહેર વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં એક મહત્વાકાંક્ષી સામૂહિક વૃક્ષારોપણ અભિયાન પણ શરૂ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અપને સંસદીય ક્ષેત્ર કો દેશ મેં સબસે હરા ભરા બનાને કે લિયે મહત્વાકાંક્ષી ગાંધીનગર હરિયાલી લોકસભા અભિયાન કી શરૂઆત કર રહે હૈ, જિસકે તહેત ઇસ સાલ ગાંધીનગર સંસદીય ક્ષેત્ર મેં 1.25 કરોડ સે અધિક પૌધે લગાએ જાયેંગે. ઇસ અભિયાન કે તહેત વન વિભાગ અમદાવાદ ઓર ગાંધીનગર જિલો મેં વન કવચ મોડેલ કે માધ્યમ સે લગભગ 60 લાખ સ્વદેશી પૌધે લગાએગા, જો ત્વરિત પર્યાવરણ સુધાર કે લિયે જાપાની મિયાવાકી પદ્ધતિ કા ગુજરાતી સ્વદેશી સંસ્કરણ હૈ. અપને દોરે કે આખરે દિન શ્રી કલ ગાંધીનગર મેં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પરિસર મેં 11વી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ બેઠક ઓર પહેલી અંતરરાષ્ટ્રીય અન્વેષક અપરાધ પ્રતિયોગિતા કા ઉદઘાટન કરેંગે. ઇસકે બાદ વે દહેગાંવ મેં નવનિર્મિત એપીએમસી સબ્જી મંડી કા ભી લોકાર્પણ કરેંગે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટનામાં 15 ભારતીય પ્રવાસીઓના મોત થયા હતા. મુંબઈમાં વિયેતનામના મહાવાણિજ્ય દૂતાવાસના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ અધિકારીઓને દુર્ઘટનાનું કારણ જાણવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. તેમણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જવાબદાર લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા તેમજ ઇજાગ્રસ્ત

0: ઇજાગ્રસ્તોને સારવાર આપવા અને મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો. ગઈકાલે આ દુર્ઘટના બની ત્યારે બની હતી જ્યારે 36 લોકોને લઈ જતી એક સ્પીડબોટ અચાનક ઊંચા મોજાની ઝપેટમાં આવી ગઈ અને ફુકવોક ટાપુ પાસે પલટી ગઈ હતી. અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: दूतावास के अनुसार मृतकों में से 10 तमिलनाडु से, 3 आंध्र प्रदेश से और 2 केरलम से थे. नाव में 32 भारतीय पर्यटकों, 3 चालक दल के सदस्यों और एक परिचारक सहित कुल 36 लोग सवार थे. 17 यात्रियों और चालक दल के 4 सदस्यों सहित 21 लोगों को बचा लिया गया और अस्पताल में भर्ती कराया गया. 2 जीवित बचे लोगों की हालत गंभीर बनी हुई है और उन्हें गहन चिकित्सा देखभाल दी जा रही है. हनोई स्थित भारतीय दूतावास ने बताया कि खोज और बचाव अभियान जारी है. वहीं प्रभावित परिवारों को जानकारी और सहायता प्रदान करने के लिए हो ची मिन सिटी स्थित भारतीय दूतावास में एक नियंत्रण कक्ष स्थापित किया गया है. विश्व दर्पण के लिए समाचार कक्ष से विशाल शर्मा.
0: दरमियान विदेश मंत्री डॉक्टर एस जयशंकरे वियतनामना फुकवक टापू नजीक बोट दुर्घटना में 15 भारतीय नागरिकों मौत पर दुख व्यक्त कर्यू. सोशियल मीडिया पोस्ट में डॉक्टर जयशंकरे जणाव्युं हतुं के तेओ आ दुखद बोट दुर्घटना थी खूब ज दुखी छे. વિદેશમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ખાદ્ય સુરક્ષા અને માનાંક સત્તામંડળ FSSAIએ ખાદ્ય સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વીગી ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં FSSAIએ જણાવ્યું હતું કે સ્વીગીને વિગતવાર સમજૂતી અને પાલન અહેવાલ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અહેવાલ રજૂ નહીં કરતા કડક કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ગ્રાહકોની ફરિયાદમાં સ્વીગી ઇન્સ્ટામાર્ટ પર સમયસીમા સમાપ્ત, બગડેલું, સડેલું, દૂષિત અને અન્ય રીતે અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનો ગ્રાહકોને આપવાનો આરોપ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. હોર્મુઝ સામુદ્રધુનીમાં સાયપ્રસના ધ્વજવાળા જહાજ પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના હુમલા બાદ અમેરિકાએ ઇરાન પર નવા હુમલા શરૂ કર્યા છે. અમેરિકી સૈન્યએ જણાવ્યું કે આ હુમલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર કરવામાં આવ્યા હતા. વેપારી જહાજ પર થયેલા હુમલામાં એક નાગરિક ક્રૂ સભ્ય ગુમ છે અને જહાજને આગથી ઘણું નુકસાન થયું છે. દરમિયાન ઈરાને હોર્મુઝ સામુદ્રધુનીને આગામી સૂચના સુધી બંધ કર્યું છે. ઈરાની નૌકાદળે જણાવ્યું હતું કે એક જહાજ દ્વારા અનધિકૃત માર્ગનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યા બાદ તેને બંધ કરવામાં આવ્યું છે. નૌકાદળે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ વિસ્તારમાં અમેરિકાની દખલગીરી બંધ ન થાય ત્યાં સુધી કોઈપણ જહાજોને આ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે નહીં. નૌકાદળે જણાવ્યું હતું કે સામુદ્રધુનીમાં આ ઘટના અંગે અમેરિકાની કોઈપણ કાર્યવાહીનો કડક જવાબ આપવામાં આવશે. અમેરિકા ઈરાન પાસેથી જાહેર ખાતરી માંગે છે કે તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરશે નહીં. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તણાવ છતાં ઈરાન સાથે તેઓ વાતચીત ચાલુ રાખશે. ઈરાને જણાવ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુની તેના નિયંત્રણ હેઠળ રહેશે અને તેમાંથી પસાર થતા જહાજોએ ફી ચૂકવવી પડશે. ફિફા વિશ્વકપમાં આજે વહેલી સવારે ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નોર્વેને 2-1થી હરાવીને ઇંગ્લેન્ડે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ઇંગ્લેન્ડના જુડ બેંગહામે વધારાના સમયમાં 2 ગોલ કરી વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડ ત્રીજીવાર વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચ્યું છે. આ અગાઉ સ્પેન અને ફ્રાન્સ પહેલાથી જ સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં 21 વર્ષીય લિન્ડા નોસ્કોવાએ ગઈકાલે રાત્રે લંડનમાં ચેક રિપબ્લિકની કેરોલિનાને 6-2, 5-7, 6-3થી હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. દરમિયાન આજે વિશ્વના એક નંબર યાનિક સિનર પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ચંડીગઢ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.

0: આજના અખબારોમાં વિયેતનામમાં સ્પીડબોટ પલટી સહિત વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. સંદેશની હેડલાઇન છે, વિયેતનામમાં પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી જતા 15 ભારતીયોના મોત. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, ખૂન કા બદલા ખૂન, મોજતબાનો પ્રણ, હત્યા થઈ તો ઈરાનનો નાશ, ટ્રમ્પ. ગુજરાત સમાચાર લખે છે, ઇથેનોલમાં પીછેહઠ થાય તો રૂપિયા 1 લાખ કરોડનું રોકાણ જોખમમાં, સરકાર. દિવ્ય ભાસ્કરે સિંહ ગિરનારની સીડીએથી 12 વર્ષના બાળકને ખેંચી ગયોના સમાચારને મુખ્ય પાના પર લીધા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડની તેમની ઐતિહાસિક 2 દિવસીય મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ આવવા માટે રવાના થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં 405 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. ઈરાને હર્મુઝ સામુદ્રધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. ફિફા વિશ્વકપમાં નોર્વેને 2-1 હરાવીને ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં લિન્ડા નોસ્કોવાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.

0: ये आकाशवाणी का प्रसारण है विविध भारती।
1: ध्वनि तरंगोनी लहरों पर आपे ट्यून करी छे 96.7 FM विविध भारती। આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે, ભાવનો પ્રતિભાવ અને સાદનો પ્રતિસાદ વિવિધ ભારતી। પ્રસ્તુત છે ઝરોખા, અમારા આજે હવે પછીથી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા।

બરાબર 8:15નો સમય રહેશે કાર્યક્રમ ત્રિવેણી માટે. 8:30 ચિત્રલોક, સવારે 9:30 પ્રસારિત કરીશું કાર્યક્રમ આજ કે ફનકાર. ગુજરાતી ગીતોના ચાહકો માટેનો સમય રહેશે સવારે 10:02. આ કાર્યક્રમમાં આપ માણી શકો છો ગુજરાતી ફિલ્મી અથવા તો ગેરફિલ્મી ગીતો. બરાબર 10:30 યુવા દોસ્તો માટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 થીમ બેઝ હિન્દી ગીતોનો કાર્યક્રમ દિલ સે. 11:30 કાર્યક્રમ તરન્નુમ અંતર્ગત સવારે 11:30. 12:05 યાદો કી મહેફિલ સુરીલા સફર, આ કાર્યક્રમ રજૂ કરીશું 1:00. 2:00 કાર્યક્રમ ત્રિવેણી, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ રજૂ કરીશું 2:35, જે અંતર્ગત આપ માણી શકો છો સુગમ સંગીત. 3:00 મંચ હે ગીત અને 3:30 નાટ્ય તરંગ. 4:00 પિટારા. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ઝરોખા, અમારા આજે પ્રસારિત થનારા મુખ્ય આકર્ષણોની રૂપરેખા. 5:00 સમય કાર્યક્રમ સરગમ માટે. 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ અને ત્યારબાદ 6:00 સુરીલા સફર. ફૌજી જવાનો માટે વિશેષ જયમાલા પ્રસારિત કરીશું 7:00.

રાત્રિના 9 વાગે કાર્યક્રમ આપ કે લીએ 9:30 મિનિટે ફિલ્મ સંગીત, બરાબર 10 વાગ્યાનો સમય રહેશે ઉદ્ઘોષકો દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ છાયા ગીતનો.

રાત્રે 10:30 આજના પ્રસારણની અંતિમ ભેટ કાર્યક્રમ ઢલતી જાહેરાત. આ ઉપરાંત દેશ અને દુનિયાની ખબરોથી માહિતગાર કરીશું આપને સ્થાનિક તેમજ દિલ્હીથી પ્રસારિત હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર દ્વારા. તો શ્રોતા મિત્રો, આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની. સાંભળતા રહો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 10 વાગે સાંભળશો મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત પાર્શ્વ ગાયિકા જાનકી અમ્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રીએ વ્યક્તિત્વ વિકાસમાં પુસ્તકાલયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડાવા અપીલ કરી. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુકવોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને વિદેશમંત્રીએ વિયેતનામના ફુકવોક ટાપુ નજીક બોટ દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોઉમાં વાવાઝોડું ભાવિ ત્રાટક્યું. વાવાઝોડાના પગલે લગભગ 2 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં મોશી લેન્ડફિલ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ કામગીરીના 4થા દિવસે વધુ 7 મૃતદેહ મળી આવ્યા. એક વ્યક્તિ હજુ કચરાના ઢગલા નીચે ફસાયેલો છે. એફએસએસઆઈએ ખાદ્ય સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વીગી અને ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી. ઈરાને હોર્મુઝ સમુદ્ર ધની આગામી સૂચના સુધી બંધ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. પૂર અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ કરતાં વધુ કેસોનો નિકાલ. આગામી રથયાત્રા પૂર્વે સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 70થી વધુ આરોપીઓ પકડાયા. વલસાડ જિલ્લામાં પોલીસે 9,55,000નો ગાંજો જપ્ત કર્યો. આગામી 4 દિવસ સુધી દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી. 5મી અને અંતિમ T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. અને ફિફા વર્લ્ડ કપમાં નોર્વેને 2-1થી હરાવી ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.
1: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
4: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
3: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
4: सच?
3: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
4: समझ गया.
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
5: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. સવારના 10:03 થઈ છે. સમય છે ગુજરાતી ગીતોના કાર્યક્રમનો. મિત્રો, ગીત, સંગીત, ભાવના અને તાલના તાલે ઝૂલતી રચનાઓ છે આજના ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. આપ છો પ્રજ્ઞેશ વ્યાસની સાથે. આ મનુષ્ય દેહ એ દુર્લભ છે. ધર્મ, શાસ્ત્રો અને પુરાણો તેની પૂર્તિ કરે છે. સમય સંજોગના ચક્રમાં વ્યતીત થતું જીવન એ માટીના મોલમાં ભળી જાય છે. જીવનની ક્ષણભંગુરતાને રજૂ કરતી રચના ચંદુ મટાણીના સ્વરમાં.

પૈસો, પ્રતિષ્ઠા અને સુખ સાહેબીમાં તેની પાછળ ભાગતો મનુષ્ય જીવનની સત્યતાને ભૂલી જાય છે કે ક્ષણમાં જ તેની જીવન અવધિ ક્યારે પૂરી થશે તે ક્યાં નક્કી છે. જીવનને સત્કર્મથી સજાઓ, સતત ધબકારો આપતું જીવન ક્યારે અટકી જાય તે આપણે ક્યાં જાણીએ છીએ.

આધ્યાત્મ જગતને ઉજાગર કરતી આ રચનામાં સ્વર હતો આશિષ દેસાઈનો. જ્યારે માણસ હારે છે, થાકે છે, અશાંતિ અનુભવે છે, તેની બુદ્ધિનો છેડો આવી જાય છે, ત્યારે તેને કુદરતની અગાધ શક્તિનો અહેસાસ થાય છે. તે ઝંખે છે આ પરમ તત્વનું એકમાત્ર સાચું શરણ.

ચંદન મટાણી અને સાથીદારોના સ્વરમાં આ હતી રચના. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. જીવનની પ્રત્યેક પળ અણમોલ છે, જેને જાગૃત અવસ્થાથી જીવવી એ જ તેની સાચી કિંમત છે. માનવીનો સાચો અવતાર તેની સમજણ, તેની કરુણા, તેનું જ્ઞાન અને માનવ જીવનની માનવતાની સત્યમાં છે. આ દુર્લભ સમયને જાળવી લઈએ.

જી હાં, આ પળને, આ દિવસને અને જીવનને ઉજાગર કરી સાર્થકતાનો અનુભવ કરીએ. કાર્યક્રમની સમાપ્તિ સાથે પ્રજ્ઞેશ વ્યાસના નમસ્કાર.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી, દેશની સુરીલી ધડકન સાથે તાલ મિલાવો. દોસ્તો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, સ્વાગતમ. રજાની મજા 96.7 FM સાથે. સરગમનો સૂર છેડીને સરકતી આ પળોમાં થોડુંક મસ્તીથી જીવી લઈએ. આજે છે આંતરરાષ્ટ્રીય આશા દિવસ, જેને આપણે ભવિષ્ય કહીએ છીએ, ધ્યેય કે ઉદ્દેશ કહીએ છીએ, સાહસ કે હિંમત કહીએ છીએ. આ બધાની પાછળ એક જ વસ્તુ છુપાયેલી છે અને તે છે આશા. આશા કંઈક મેળવવાની, આશા ક્યાંક પહોંચવાની, આશા કંઈક વધુ સારું કરવાની. આ આશા જીવંત રહે તે જરૂરી છે. કામ પ્રત્યેનું જનૂન અને જિંદગી પ્રત્યેની આશા કાયમ રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા.

ઇકબાલ ફિલ્મનું ગીત કે અને સલીમ મર્ચન્ટનો સ્વર, સંગીતકાર સલીમ મર્ચન્ટ, ગીતના શબ્દ લખ્યા ઇરફાન સિદ્દીકીએ. દોસ્તો, જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, આનંદમાં હોઈએ છીએ કે પછી સુખમાં હોઈએ છીએ, ત્યારે બીજાનું દુઃખ કે બીજાની બેચેની સમજી શકીએ તે પળ આશાનું કિરણ નહીં પણ સૂરજ બનીને ઉજાસ ફેલાવે છે અને સંબંધોની દુનિયાને રોશન કરે છે.

વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ધૂમ મસ્તી ધૂમ. સ્ત્રી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સ્વર હતું મીકા સિંઘ, સચિન જીગર અને સાથીદારોનો, સંગીતકાર સચિન જીગર, ગીતકાર વાયુ. અને હવે મીમી ફિલ્મની રચના શ્રેયા ઘોષાલના સ્વરમાં.

0: આવા જ મસ્તી ભર્યા ગીતો માટે થોડીક રાહ જોવી પડશે એક નાનકડો કોમર્શિયલ બ્રેક, અને ત્યારબાદ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમમાં ફરી મુલાકાત.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ, તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
3: જળ છે તો આપણી છીએ, ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ, રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ, બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ, જળાશયો માં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: યે આકાશવાણી કા પ્રસારણ હૈ વિવિધ ભારતી.

પ્રતિભા બાઘેલનું સ્વર, સંગીત સચિન જીગરનું, ગીતકાર ઇશાદ કામરે. ફિલ્મ હતી હમટી શર્માથી દુલ્હનિયા. અને હવે ટશન ફિલ્મનું ગીત સુનિધિ ચૌહાણ સાથે પિયુષ મિશ્રાનો સ્વર, સંગીતકાર વિશાલ શેખર, ગીતકાર અન્વિતા દત્ત ગુપ્તા.

જ્યાં કોઈકનો સ્વીકાર કરવાથી તેનું બધું જ અપનાવવાથી સાચો પ્રેમ તમે પામી શકો છો. વિવિધ ભારતી 96.7 FM પર ધૂમ મસ્તી ધૂમની સમાપ્તિ સાથે પ્રજ્ઞેશના નમસ્કાર.

0: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 11 વાગે સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત પાર્શ્વગાયિકા એસ જાનકી અમ્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં શરૂ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રીએ વ્યક્તિત્વ વિકાસમાં પુસ્તકાલયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા

0: યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અપીલ કરી. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુકવોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને વિદેશમંત્રીએ વિયેતનામના ફુકવોક ટાપુ નજીક બોટ દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. પૂર્વ ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં વાવાઝોડું બાવી ત્રાટક્યું. વાવાઝોડાના પગલે લગભગ 2 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં મોસી લિનફેલ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ કામગીરીના 4થા દિવસે વધુ 7 મૃતદેહ મળી આવ્યા. એક વ્યક્તિ હજુ કચરાના ઢગલા નીચે ફસાયેલો છે. એફએસએસએઆઈએ ખાદ્ય સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વીગી ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી. ઈરાને હોર્મુઝ સામુદ્રધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ કરતાં વધુ કેસોનો નિકાલ. આગામી રથયાત્રા પૂર્વે સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 70થી વધુ આરોપીઓ પકડાયા. અને વલસાડ જિલ્લામાં પોલીસે 9,55,000નો ગાંજો જપ્ત કર્યો. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
3: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.
4: ધ્વનિનો પ્રતિધ્વનિ, સાદનો પ્રતિસાદ અને ભાવનો પ્રતિભાવ. આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. હું છું આપનો રેડિયો દોસ્ત અને હોસ્ટ પ્રજ્ઞેશ વ્યાસ. દોસ્તો નમસ્કાર, ગુડ મોર્નિંગ. મિત્રો, આ પૂરી દુનિયા જેના ઇશારે ચાલતી રહે છે તેને આપણે કુદરત કહીએ, ભગવાન કહીએ, અલ્લાહ કહીએ, ગોડ કહીએ કે પછી વિધાતા, નસીબ, ભાગ્ય, તકદીર કે કિસ્મત, નામ હજારો છે અને કામ પણ અજીબ. આજના દિલસેમાં નસીબ, તકદીર અને કિસ્મતની કહાની.

કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ ફિલ્મ હતી નસીબ, જે 1981માં બની હતી. મનમોહન દેસાઈની આ ફિલ્મમાં હેમા માલિનીએ આ ગીત પર અભિનય કર્યો હતો. સ્વર હતો લતા મંગેશકર અને સાથીદારોનો, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતના શબ્દ લખ્યા આનંદ બક્ષીએ. ઈચ્છું છું એવો નિરાશ

નાશ થઈ શકતો નથી, મિલન તારું અસંભવ છે એ શ્રદ્ધા થઈ શકતી નથી. બેઠો છું તારી રાહમાં એવી આતુરતાથી, જાણે કોઈ કહે છે કે મને તારી પરવાહ નથી. ઋષિ કપૂર, પદ્મિની કોલ્હાપુરી.

વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો દિલ સે કાર્યક્રમ. મિત્રો, એક સુંદર સુવાક્ય આજની વાતે યાદ આવે છે કે તમને જે મળ્યું છે તે માત્ર ને માત્ર તમારી આવડત, તમારી હોશિયારી કે તમારી મહેનતથી જ નથી મળતું. તમારા

એવા ઘણા બધા લોકો છે જેની પાસે બધું જ હોવા છતાં તે તમારાથી પાછળ છે અને તમને જે મળ્યું છે તે એમને નથી મળ્યું. કદાચ એને જ ભાગ્ય કે કુદરત કહેવાતું હશે.

આ ઉપરવાળો પણ કેવા ખેલ ખેલે છે. જિંદગીની મોસમમાં દરેક રંગ ભરે છે, તે બનાવે છે પણ ખરો અને બગાડે છે પણ ખરો, બગાડીને પાછો સમારે છે પણ ખરો. અને એટલે જ આપણે જ્યારે પ્રયત્નથી પાછા પડીએ છીએ, હાથ હેઠા પડે છે, ત્યારે માથું કદાચ આકાશ તરફ ઊંચે ઉઠે છે, ભાગ્ય યાદ આવે છે. એક અદ્રશ્ય શક્તિ, એક અતૂટ સહાય અને એક વિશ્વાસની આશા જાગે છે.

जंजीर फिल्मनું ગીત હતું લતા મંગેશકરનું સ્વર ગીતના શબ્દ લખ્યા હતા ગુલશન બાવરાએ સંગીત કલ્યાણજી આનંદજીનું દોસ્તો એક છૂપો ભય આપણા મનમાં હંમેશા રહે છે વિશ્વાસની બુલંદી સાથે નસીબનો પારો કંઈક યાચના ન કરવા ન ચાહવા છતાં પણ થઈ જાય છે શંકા અને શ્રદ્ધાની પાતળી ભેદરેખા વચ્ચે છુપાયેલું છે નસીબ ભાગ્ય અને તકદીર કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપના રેડિયો સેટ પર

દિલ સે કાર્યક્રમના અંતમાં એટલું જ કહીશ કે નસીબ છે, ભાગ્ય છે, કુદરત છે, તેના અસ્તિત્વનો આપણને અહેસાસ છે, પરંતુ મહેનતની સાથે સાથે, કર્મની સાથે સાથે નસીબ પણ ચાલે છે. પણ છતાંય કર્મની ડગર પર આપણે હિંમત અને હોંસલાની સફરે આગળ વધવાનું છે. આપને ભાગ્ય ફળે, આપનું તકદીર સાથ આપે અને આપનું નસીબ હંમેશા ચમકતું રહે તેવી આશા સાથે પ્રજ્ઞેશ વ્યાસના નમસ્કાર.

ગીતકાર શૈલેન્દ્રના શબ્દો, સંગીત એસ ડી બર્મનનું, મોહમ્મદ રફીનો સ્વર, ગાઈડ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું કાર્યક્રમ તરન્નુમમાં.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર, અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ચુપકે ચુપકે ફિલ્મનું લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ ગીત, એસ ડી બર્મનનું સંગીત અને શબ્દરચના હતી આનંદ પક્ષીની. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ આશા ફિલ્મનું લતા

આપ આએ બહાર આઈ. આવો સાંભળીશું હવે આ ફિલ્મનું મોહમ્મદ રફીનું અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા ગીત. આનંદ પક્ષીનું ફરી એક વખત આ ગીત રચના અને ફરી એક વખત લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

0: મુકેશના સ્વરમાં ગવાયેલ દિલ ભી તેરા હમ ભી તેરે આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. કલ્યાણજી આનંદજીનું સંગીત અને શબ્દરચના હતી શમીમ જયપુરીની. આ સાથે આજનો તરન્નુમ કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલને રજા આપશો. નમસ્કાર. 96.7 FM પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. બરાબર 12 વાગે સાંભળશો ન્યૂઝ હેડલાઇન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ હવે
1: પ્રસ્તુત છે. અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી 2 દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે. જામનગર તથા ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વિવિધ કાર્યક્રમો યોજાશે. વિદેશ મંત્રાલયે 2017ની સૂચના પાછી ખેંચી, જેમાં યમનની મુસાફરી કરતા ભારતીય નાગરિક ઉપર કેટલીક શરતો લાદવામાં આવી હતી. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન EPFOએ એમ્નેસ્ટી સ્કીમ 2026 રજૂ કરી, જે પ્રોવિડેન્ટ ફંડ ટ્રસ્ટ ચલાવતી સંસ્થાઓને તેમની સ્થિતિ નિયમિત કરવાની એક વખતની તક પૂરી પાડે છે. ભાવનગર શહેરમાં સરદારનગર વિસ્તારમાં આવેલા રંગભુવન ખાતે કેમ્પમાં આયુષ્માન કાર્ડ, વયવંદના કાર્ડ તેમજ આભા કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ. ચોમાસાની ઋતુના આગમનને સંગીતમય શૈલીમાં આવકારવા માટે 5-9ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામિનારાયણ ગુરૂકુળ સરદારનગર ખાતે વર્ષા ગાયન સ્પર્ધાનું આયોજન કરાયું.

બી માળિયા હાઈવે પર વીર વિદરકા પાટિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત. એક ટ્રક ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલ ખસેડાયો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 24.64% વરસાદ વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 34.70% અને સૌરાષ્ટ્રમાં 27.61% વરસાદ. સૌથી ઓછો કચ્છમાં 1.92% વરસાદ. ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના બે ટાઇટલનો નિર્ણય થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર આ છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે. હવે દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની રૂપરેખા. યાદો કી મહેફિલ આ કાર્યક્રમ આપ સાંભળશો બપોરે 12 વાગીને 5 મિનિટે. બપોરના 1 વાગે કાર્યક્રમ સુરીલા સફર.

સુરીલા સફળ આ કાર્યક્રમ એક વાગે સાંભળશો, ત્યારબાદ બપોરના બે વાગે ત્રિવેણી કાર્યક્રમ. ગુજરાતી ગીતો જેમાં સુગમ સંગીત આપ સાંભળી શકશો બપોરના બે વાગીને 35 મિનિટે. 3 વાગે મન ચાહે ગીત, 3:30 નાટ્ય તરંગ. સાંજના 4 વાગે આપ કાર્યક્રમ પિટારા સાંભળી શકશો.

0: સાંજના 5 વાગે કાર્યક્રમ સરગમ આપ સાંભળશો, જેમાં 90ની સાલના હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળી શકશો. ત્યારબાદ 5:30 ગુજરાતી ફિલ્મી અથવા ગેર ફિલ્મી ગીતો સુરીલી સાંજ કાર્યક્રમમાં. સાંજના 6 વાગે હિન્દી રેટ્રો ગીત એટલે કે 80ની દાયકાના હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળી શકશો સુરીલા સફર કાર્યક્રમમાં. સાંજના 7 વાગે સાંભળશો વિશેષ જયમાલા, સૈનિકો કી શૌર્ય ગાથા. રાત્રિના 8 વાગે કાર્યક્રમ હવા મહેલ, 8:15 ચિત્રલોક, જેમાં નવા હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળશો. આપ કે લીએ આ કાર્યક્રમ રાત્રિના 9 વાગે, 9:30 ફિલ્મ મ્યુઝિક, 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતી રૂપરેખા હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની. 96.7 FM પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. બરાબર 12:05 આપને સંભળાવીશું અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત યાદો કી મહેફિલ.
1: स्वागत है आप सभी का कार्यक्रम यादों की महफिल में. आज का दिन बहुत महत्वपूर्ण है क्योंकि आज हम एक या दो नहीं कई सारे कलाकारों को याद करने वाले हैं. तो यादों की महफिल में बहुत सारे कलाकारों की यादों के साथ हाजिर हूँ मैं विधि जैन. नमस्कार. पहला गीत हम सुन रहे हैं अभिनेता प्राण जी, इन पर फिल्माया गया यह गीत हम सुनते हुए आज याद करते हैं अभिनेता प्राण को उनकी पुण्यतिथि विशेष दिवस पर.

0: સાથીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
1: તો પૈસા ગુમાવશો.
2: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
3: આઈએ સુનતે હૈ વિમલ રાય કૃત ફિલ્મ દો બીઘા જમીન. ઇસ ફિલ્મ સે લતા મંગેશકર મનાડે ઓર સાથીઓ કી આવાઝ મે શૈલેન્દ્ર કે બોલ ઓર સલીલ ચૌધરી કા હૈ સંગીત. આઈએ સુનતે હૈ યે ગીત.

आप सामने रहा जो कार्यक्रम सुरीला सफर मुंबई केन्द्र पर थी। हवे समय थयो छे गुजरातीमां समाचारनो। बराबर 1:20 आपने સંભળાવીશું ગુજરાતીમાં સમાચાર, ત્યારબાદ આપ સાંભળશો સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ।

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનું લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. 22 વાવાઝોડું પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે નોર્વેને અને આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા છે. ત્રણેય દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આ મહિનાની 6 થી 8 તારીખ સુધી ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની યાત્રા કરી હતી. શ્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો. તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેમણે બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા. તેમની 3 દેશોની મુલાકાતના 3જા અને છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર 10 થી 11 જુલાઈ દરમિયાન ઓકલેન્ડની મુલાકાત લીધી હતી. ન્યૂઝીલેન્ડની આ મુલાકાત 40 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત હતી. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.
1: ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તૃત મલિન આપણે 11.6% 11.6

0: 23% ગ્રીનરી વધારી છે. અને હું 2029 ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે.
1: મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત શહેરમાં હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા હેરિટેજ પાર્ક તેમજ 101 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરતાં કહ્યું કે આજે અમદાવાદ મહાનગરપાલિકાએ વાતાવરણને સ્વચ્છ બનાવવા માટેનું ભગીરથ કાર્ય કર્યું છે.
0: ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા, આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છે. અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું.
1: ગ્રીન મોબિલિટી અંતર્ગત BRTSના કાફલામાં 80 નવી વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો કરવામાં આવ્યો, જ્યારે MTSમાં પણ 75 નવી AC બસોનો સમાવેશ કરવામાં આવ્યો. આ ઉપરાંત 60.68 કરોડના ખર્ચે નિર્મિત 188 આધુનિક સરકારી આવાસોનું ઇ લોકાર્પણ કરતાં શ્રી શાહે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણની સાથે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે. દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ધરાવતા વિસ્તારોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. પર્યાવરણની જાળવણીની લોકોને અપીલ કરતાં દરેક ઘરમાં સોલાર રૂફટોપ લગાવવાની અપીલ કરી. મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે બચાવ કામગીરીના ચોથા દિવસે વધુ 7 પીડિતોના મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક વધીને 9 થયો છે. એક વ્યક્તિ કચરાના ઢગલા નીચે ફસાયેલી છે અને શોધખોળ ચાલી રહી છે. આ અકસ્માત 8 જુલાઈના રોજ પુણે જિલ્લાના મોસી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના વહીવટી મકાન પર કચરાનો મોટો ઢગલો તૂટી પડ્યો હતો, જેમાં 23 લોકો ફસાઈ ગયા હતા અને 5 લોકો બચી ગયા હતા, જ્યારે 9 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ભારતીય સેના, NDRF, પીપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન, PMRDA ફાયર બ્રિગેડ અને પોલીસ બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. અદ્યતન ડિમોલિશન સાધનોનો ઉપયોગ કરીને બચાવ ટીમોએ આજે 7 મૃતદેહો બહાર કાઢ્યા છે. બાકીના ગુમ થયેલા વ્યક્તિની શોધ હજુ પણ ચાલી રહી છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન EPFOએ એમનેસ્ટી સ્કીમ 2026 રજૂ કરી છે, જે મુક્તિપ્રાપ્ત ભવિષ્યનિધિ ચલાવતી સંસ્થાઓને તેમની સ્થિતિ નિયમિત કરવાની એક વખતની તક પૂરી પાડે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે આ યોજના 6 મહિનાના સમયગાળા માટે ખુલ્લી રહેશે. આ યોજના એવી સંસ્થાઓને લાગુ પડે છે જે આવકવેરા કાયદા 1961 હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રોવિડેન્ટ ફંડ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે 2017ની સૂચના પાછી ખેંચી લીધી છે, જેમાં યમનની મુસાફરી કરતા ભારતીય નાગરિકો પર કેટલીક શરતો લાદવામાં આવી હતી. યમનમાં ગૃહયુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષને કારણે તંગદિલી બાદ આ સૂચના અપાઈ હતી, જેને કારણે ભારતે તેના નાગરિકો દ્વારા દેશમાં મુસાફરીને નિયંત્રિત કરવી પડી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પ્લેબેક ગાયિકા S. Janaki અમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે S. Janaki અમ્માના નિધનથી સંગીત અને સંસ્કૃતિની દુનિયાને મોટી ખોટ પડી છે. શ્રી મોદીએ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, અસંખ્ય પ્રશંસકો અને સમગ્ર સંગીત સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. કતારના ભૂતપૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીનું 74 વર્ષની વયે અવસાન થયું છે, જેમણે ગલ્ફ રાષ્ટ્રને રાજદ્વારી, મીડિયા અને રોકાણમાં એક મુખ્ય વૈશ્વિક ખેલાડી બનાવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ કતાર વૈશ્વિક ઉર્જા પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું, તેના આંતરરાષ્ટ્રીય રોકાણોનો વિસ્તાર કર્યો અને 2022 ફિફા વર્લ્ડ કપનું પણ સફળતાપૂર્વક આયોજન કર્યું. 22 વાવાઝોડું ગઈકાલે મોડી રાત્રે પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું હતું, જ્યાં લગભગ 2 મિલિયન લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર 22માં લગભગ 144 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સતત પવનની ગતિ હતી. તે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:20 લેન્ડફોલ થયું હતું. સાંભળીએ એક અહેવાલ.
2: सरकारी मीडिया के अनुसार झेजियांग प्रांत से 17 लाख से अधिक लोगों को सुरक्षित स्थानों पर पहुंचाया गया है. इसके अलावा फुजियान प्रांत और बीजिंग से 1-1 लाख से अधिक तथा शंघाई से करीब 34,000 लोगों को भी निकाला गया है. जापान और ताइवान में अब तक इस तूफान से किसी की मृत्यु की खबर नहीं है। हालांकि बावी के असर से दक्षिण पश्चिम मानसून के और सक्रिय होने के कारण फिलीपींस में भारी बारिश से 17 लोगों की मौत हो गई। समाचार कक्ष से

0: કૃષ્ણકાંત.
1: ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમ ખાતે આજે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે નોર્વેને 2-1 હરાવ્યું. આજે સવારે મિઝોરીના કેન્સાસ સિટીમાં છેલ્લી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને 3-1 હરાવ્યું. સ્પેન અને ફ્રાન્સ પહેલાથી જ છેલ્લા 4 પોતાનું સ્થાન બુક કરી ચૂક્યા છે. સ્પેને બેલ્જિયમ પર 2-1 રોમાંચક વિજય મેળવ્યો છે, જ્યારે ફ્રાન્સે મોરોક્કો પર 2-0 આરામદાયક જીત મેળવી. ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચમાં વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. વિશ્વના નંબર 1 જેનિક સિનરનો મુકાબલો પુરૂષોની સિંગલ્સ ફાઇનલ્સમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝેવરેવ સાથે થશે. સિનરે નોવાક જોકોવિચ પર સીધા સેટમાં વિજય મેળવીને ટાઇટલ મુકાબલામાં પોતાનું સ્થાન બુક કર્યું, જ્યારે ઝેવરેવે બ્રિટિશ વાઇલ્ડકાર્ડ આર્થર ફેરીને હરાવીને પોતાની પહેલી વિમ્બલ્ડન ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય સમય મુજબ આ મુકાબલો રાત્રે 8:30 શરૂ થશે. વિમેન્સ ડબલની ફાઇનલ ભારતીય સમય મુજબ સાંજે 5:30 શરૂ થશે. ચીનની ગુઓ હાન્યુ અને ફ્રાન્સની ક્રિસ્ટિના માલ્ડેનોવિકની 10મી ક્રમાંકિત જોડીનો મુકાબલો કેનેડાની ગેબ્રિએલા ડાબ્રોવસ્કી અને બ્રાઝિલની લુઇસા સ્ટેફનીની બીજી ક્રમાંકિત જોડી સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનું લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. 22 વાવાઝોડું પૂર્વ ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે નોર્વેને અને આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: પ્રાદેશિક સમાચારો બાદ હવે જઈશું મુંબઈ કેન્દ્ર પર અને સાંભળીશું સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ.

શૂન્ય પ્રદૂષણ કાફલાનું સંચાલન કરનાર દેશનો પ્રથમ શહેર બન્યું. આવતીકાલે ગૃહમંત્રી ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મીટિંગ અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસ કરતા ગુના સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવાના છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલે જણાવ્યું કે ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિમુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો સમન્વય કરીને સંશોધન કરવામાં આવે તો સમગ્ર વિશ્વને નવી દિશા મળી શકે તેમ છે. મહેસાણાના પ્રખ્યાત ઊંઝાના જીરુને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યો છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ઊંઝા માટે આ ઐતિહાસિક ગૌરવ છે કે ભારત સરકારની જીઆઈ નોંધણી સંસ્થા દ્વારા ઊંઝાના જીરુને સત્તાવાર જીઆઈ ટેગ એનાયત કરાયો છે.

દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલે જણાવ્યું કે ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિમુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો સમન્વય કરીને સંશોધન કરવામાં આવે તો સમગ્ર વિશ્વને નવી દિશા મળી શકે તેમ છે. મહેસાણાના પ્રખ્યાત ઊંઝાના જીરુને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યો છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ઊંઝા માટે આ ઐતિહાસિક ગૌરવ છે કે ભારત સરકારની જીઆઈ નોંધણી સંસ્થા દ્વારા ઊંઝાના જીરુને સત્તાવાર જીઆઈ ટેગ એનાયત કરાયો છે. ઊંઝાના ખેડૂતો, વેપારીઓ અને કૃષિ ક્ષેત્ર માટે આ ઐતિહાસિક સિદ્ધિ છે, જેનાથી હવે વિશ્વભરમાં ઊંઝાનું જીરું ઊંઝા જીરા નામથી આગવી ઓળખ મેળવશે. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ અને લોકસભા સાંસદ હરિ પટેલની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાઈ ગયો. કેમ્પમાં 323 લાભાર્થીઓને આશરે 48 લાખથી વધુ કિંમતના વિવિધ સાધનો વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ઉર્જામંત્રીએ જણાવ્યું કે સાધન સહાય વિતરણ કેમ્પ જેવા કાર્યક્રમ થકી પ્રજાના ટેક્સનો પૈસો ખરા અર્થમાં ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. મોરબી માળિયા હાઈવે પર વીર વિદરકા પાટિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું, જ્યારે અન્ય એક ડ્રાઈવરને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ એક ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ હતી. મોરબી ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ડાંગ જિલ્લામાં તેરા પર્વ ઉજવાઈ રહ્યો છે. અખાત્રીજના 2 મહિના પછી આવતો તેરા પર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટેનો પ્રિય તહેવાર ગણવામાં આવે છે. આની વિશેષતા એ છે કે ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદને લીલા રંગના સુંદર પાન આવે છે અને પાંદડા ઉપર આવતા તેને તોડી લેવામાં આવે છે. આ પાનને નૈવેદ્ય માનવામાં આવે છે. આળુના પાનનું શાક બનાવી પોતાના ઈષ્ટદેવને ધરાવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABDને ફોલો કરશો.

0: एडिक्टिंग हो सकती है।
1: 96.7 FM पर आछे आकाशवाणीनी विज्ञापन प्रसारण सेवा विविध भारतीनो अमदावाद केंद्र प्रस्तुत छे गुजराती गीतो। આજના કાર્યક્રમમાં આપને સંભળાવીશું ગુજરાતી સુગમ સંગીત। કાર્યક્રમમાં સૌપ્રથમ આપને સંભળાવીએ રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ દ્વારા ગવાયેલ આ રચના।

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આપ સૌનું સાંજની સભામાં સ્વાગત છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ. સરગમ કાર્યક્રમમાં આપ સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત કુમાર સાનુના સ્વરમાં. સંગીત નિર્દેશન છે MM કરીમનું, શબ્દો છે ઇન્દિવરના. ફિલ્મનું નામ છે ક્રિમિનલ.

કાર્યક્રમમાં હવે સાંભળશો માસૂમ ફિલ્મનું ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં. ગીત રચના છે આનંદરાજ આનંદની.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સાધના સરગમ અને અભિજીત ભટ્ટાચાર્યના યુગલ સ્વરોમાં માસૂમ ફિલ્મનું ગીત. સંગીત નિર્દેશન હતું આનંદરાજ આનંદનું અને ગીતના શબ્દો પણ હતા આનંદરાજ આનંદના. સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો બોમ્બે ફિલ્મનું ગીત ચિત્રાના સ્વરમાં. સંગીત નિર્દેશન એ આર રહેમાનનું, શબ્દો છે મહેબૂબના.

કાર્યક્રમમાં હવે સાંભળશું જાવેદ અખ્તરે લખેલી અને મદન મોહને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને ઉદિત નારાયણના સ્વરમાં. ફિલ્મનું નામ છે વીર.

ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો શંકર મહાદેવન શાન અને કઈ કઈના સ્વરમાં. સંગીતકાર છે શંકર એહસાન લોય, શબ્દો છે જાવેદ અખ્તરના, ફિલ્મનું નામ છે દિલ ચાહતા હૈ.

0: અપેટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હું અમી આપ સૌનું સ્વાગત કરું છું કાર્યક્રમ સુરીલી સાંજમાં, જેમાં સાંભળશું કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત મિતાલી સિંઘના સ્વરમાં. સ્વરાંકન છે કેશમુ ડિવેટિયાનું અને ગીતના શબ્દો છે સુરેશ દલાલના.
1: જે પ્રિય છે તે આજે પરાયો લાગે છે, પણ પ્રણયી હૈયાને કોણ સમજાવે કે સ્નેહના સાગરમાં કદી ભરતી ઓટ નથી હોતા. આ કાંઠે ઓટ એ સામા કાંઠાની ભરતીનું જ રૂપ છે. એ તો આવા વિરોધાભાસોથી રિસાયું છે.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મિતાલી સિંઘના સ્વરમાં ક્ષેમુ દિવેટિયાએ સ્વરબદ્ધ કરેલી અને સુરેશ દલાલે લખેલી ગીત રચનાને. કાર્યક્રમમાં હવે સાંભળશું વિનોદ જોશીએ લખેલી ગીત રચનાને, વિરાજ ઉપાધ્યાય અને વિરાજ ઉપાધ્યાયના સ્વરોમાં. સંગીત નિર્દેશન છે દક્ષેશ ધ્રુવનું.

સુરીલી સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો કમલેશ સોનવાલની લખેલી ગીત રચનાને અલકા યાજ્ઞિકના સ્વરમાં. સંગીત નિર્દેશન છે ઉદય મજમુદારનું.

સુરીલી સાંજ કાર્યક્રમમાં હવે સાંભળશો ગુજરાતી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું ગીત સંતુરંગીલી ફિલ્મથી સાંભળશો. હર્ષિદા રાવલના સ્વરમાં ગીતના શબ્દો અને સંગીત નિર્દેશન છે અવિનાશ વ્યાસના.

સુરેલી સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળશો અલકા યાજ્ઞિકના સ્વરમાં. સંગીતકાર અને ગીતકાર છે અવિનાશ વ્યાસ. ફિલ્મનું નામ છે કંકુની કિંમત.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હું આપની રેડિયો સખી અમી અને પ્રસ્તુત છે સુરેલા ગીતોનો કાર્યક્રમ સુરેલા સફર, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત કિશોર કુમારના સ્વરમાં. ફિલ્મનું નામ છે કટી પતંગ, સંગીત નિર્દેશન છે આર ડી બર્મનનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આદમી ઓર ઇન્સાન ફિલ્મો ગીત સાંભળશો મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેના યુગલ સ્વરોમાં, ગીતકાર સાહિર।

સુરીલા ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. સુરીલા સફર કાર્યક્રમમાં કાર્યક્રમમાં હવે સાંભળશો આંધી ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં. ગીતને લખ્યું છે ગુલઝારે અને સંગીતબદ્ધ કર્યું છે આટી બર્મને.

સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું શકીલ બદાયુનીએ લખેલું અને નૌશાદે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે ગંગા જમુના.

શોર ફિલ્મનું ગીત સાંભળશો, લતા મંગેશકર, મુકેશ અને સાથીઓના સ્વરમાં. સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર સંતોષ આનંદ.

સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું સૂરજ ફિલ્મનું ગીત, મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના યુગલ સ્વરોમાં. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીતબદ્ધ કર્યું છે શંકર જયકિશને.

અંદાઝ ફિલ્મનું ગીત સાંભળશો કિશોર કુમારના સ્વરમાં. સંગીતથી સજાવ્યું છે શંકર જયકિશને અને શબ્દો છે હસરત જયપુરીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગીતા દત્તના સ્વરમાં હવરા બ્રિજ ફિલ્મનું ગીત. સંગીત નિર્દેશન હતું ઓપી નૈયરનું અને ગીત રચના હતી કમર જલાલાબાદીની. સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં. ફિલ્મનું નામ છે રોટી અને ગીતના શબ્દો છે આનંદ બક્ષીના. સ્વર છે કિશોર કુમાર અને લતા મંગેશકરનું.

આગીત સાથે જ આજનો સુરેલા ગીતોનો કાર્યક્રમ સુરેલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્ર પર અને સંભળાવીશું મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કરશે. સુરતમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શનમાં 65 નવી ટીમોની રચના. 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર 2 શખ્સની ભાવનગરમાંથી ધરપકડ. અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક જ દિવસમાં અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વર્ષ 2029 સુધીમાં હરિત આવરણ 20% સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી.
1: અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1.25 કરોડ વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે.
0: શ્રી શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતા તેમણે દરેક નાગરિકને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી.
1: હમણાં સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે જ્યાં સૌથી વધુ લાગે. પણ આને પણ એક અભિયાન તરીકે, મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય, અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
0: અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક તથા 155 એસી ઇલેક્ટ્રિક BRTS AMTS બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શ્રી શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના ઉદ્દેશથી ITC ઇન્ડિયા લિમિટેડ, વિશ્વનાથ રિયલ્ટર્સ, એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ અને શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો તેમજ ગુડા સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત 3 વર્ષ સુધી તેના જતન માટેના સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ DFEG મીટિંગનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે 47 દેશના પ્રતિનિધિ અને કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી 3 સેન્ટર ઓફ એક્સલન્સ, એશિયાની પ્રથમ સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન અને વૈશ્વિક પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રદર્શનમાં 30થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાની નવી ટેકનોલોજી અને સાધનો પ્રદર્શિત કરશે. શ્રી શાહ AI સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વિષય પર પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા અને શિખર સંમેલનનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત શ્રી શાહ દહેગામ APMC ખાતે શાક માર્કેટનું લોકાર્પણ તેમજ અમૃત મહોત્સવની ઉજવણીમાં સહભાગી થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદરમાં આજે યુવા સંવાદ યોજાયો, જેમાં રાષ્ટ્ર નિર્માણ અને યુવા સશક્તિકરણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. કાર્યક્રમમાં ડોક્ટર માંડવિયાએ યુવા મંડળના સભ્યો સાથે સીધો સંવાદ સાધ્યો અને રાષ્ટ્રના વિકાસમાં યુવા શક્તિના યોગદાન વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ અંતર્ગત યુવાનોએ દેશની પ્રગતિમાં પોતાની ભૂમિકા અને સ્થાનીય પ્રશ્નો અંગે તેમની સમક્ષ રજૂઆતો કરી હતી, ત્યારે મંત્રીએ પણ યુવાનોના વિચારોને આવકારી આગામી સમયમાં રમતગમત અને યુવા કલ્યાણ ક્ષેત્રે લેવાનારા પગલાંઓની માહિતી આપી હતી. આ પ્રસંગે યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તે માટે રમતગમત કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે છોટાઉદેપુર

0: ભૂતપૂર્વમાં પૂર્વ મંત્રી સ્વર્ગીય મોહનસિંહ રાઠવાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી. આ પ્રસંગે તેમણે સ્વર્ગીય રાઠવા દ્વારા જાહેર જીવનમાં આપેલી સેવાઓને યાદ કરી હતી. તેમણે શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી અને દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની સાથે હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે જનપ્રતિનિધિઓ, વિવિધ રાજકીય આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_News_ABAD ને ફોલો કરશો. સુરત શહેરમાં થયેલા ભારે વરસાદ બાદ પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા સર્વેની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કુલ 65 નવી ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં 338 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. આ તમામ ટીમો સૌથી વધુ અસરગ્રસ્ત ઉધના અને મજૂરા વિસ્તારમાં સર્વેની કામગીરી કરશે. ભાવનગર જિલ્લામાં શેરબજારમાં રોકાણ કરાવી હજારો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ફરિયાદકા ગામના બે પિતરાઈ ભાઈઓએ લોકોને શેરબજારમાં 20% વળતરની લાલચ આપી હતી, જેમાં 1,29,00,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં ડુંગરી પોલીસે 1,09,000 રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ મામલે એક મહિલાની ધરપકડ કરીને NDPS હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના ગોરગામના અરવાડા મંદિર ફળિયામાં આવેલી આંબાવાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક મહિલા પાસેથી કુલ 2,190 ગ્રામના માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી મહિલા સામે અગાઉ પણ પ્રોહિબિશન અને NDPS એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે છૂટાછવાયા સ્થળે વરસાદ પડી શકે છે. ખરાબ હવામાન અને ભારે પવનને ધ્યાનમાં રાખીને આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
1: तापमान है अभी अधिकतम तापमान वो नॉर्मल से थोड़े से ज्यादा बने हुए हैं, जो पिछले 24 घंटे में हमारा भावनगर में रिकॉर्ड किया गया था 37.6 डिग्री सेल्सियस. और अगर कोस्टल की बात करें तो कोस्टल में क्योंकि स्टीप प्रेशर ग्रेडियंट है उसकी वजह से स्ट्रॉन्ग वेंड्स हैं, तो हमने कोस्टल में जो डायरेक्शन है साउथ वेस्टर्ली डायरेक्शन रहेंगी, और जो नॉर्थ गुजरात कोस्ट है उसमें 25 से 30 और गस्टिंग 35 नॉट, और साउथ में 20 से 25 गस्टिंग 30 नॉट, मतलब स्ट्रॉन्ग विंड्स हैं.
0: સાબરકાંઠાના પોલો ફોરેસ્ટ નજીક જળાશયમાં નહાવા પડતા બે યુવક ડૂબી ગયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોડાસાના ટીટોઈ ગામના બે યુવકો જળાશયમાં નહાવા ઉતર્યા હતા, જ્યાં પાણીના જોખમી પ્રવાહમાં બંને ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો, જ્યારે ડૂબી ગયેલા અન્ય યુવકની શોધખોળ ચાલી રહી છે. અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં ઊંડા કરેલા તળાવોમાં નવા નીરની આવક થતાં ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ આજે નવા નીરના વધામણા કરીને જળસંચયનો સંદેશો પાઠવ્યો. અમરેલી અને કુંકાવા વડિયા તાલુકાના સાજિયાવદર, બરવાડા બાવીશી, સણોસરા, જાળિયા, ઢોલરવા, કમીગઢ, માંડવડા અને ટીંબલા ગામોમાં નવા નીરના વધામણા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વલસાડના રોલા ખાતે નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં મહારક્તદાન શિબિર યોજાઈ, જેમાં 2,700 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું. આ પ્રસંગે 100થી વધુ વખત રક્તદાન કરનાર વીરોનું સન્માન પણ કરવામાં આવ્યું. દરમિયાન રક્તદાતાઓ માટે રાખવામાં આવેલા લકી ડ્રોમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, એક્ટિવા અને મોબાઈલ ફોન જેવા આકર્ષક ઇનામો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 1,25,000,000 છોડનું વાવેતર કરાયું. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કરશે. સુરતમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શનમાં 65 નવી ટીમોની રચના. 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર બે શખ્સની ભાવનગરમાંથી ધરપકડ. અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે

0: પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: कार्यक्रम का बाकी हिस्सा आपको सुनवाएंगे एक छोटे से अंतराल के बाद.

0: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે, પ્રસ્તુત છે ગુજરાતીમાં સમાચાર.
1: નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર.

ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ GFS ગેલેક્સી પર થયેલા હુમલાની ટીકા કરી. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 125,000 છોડનું વાવેતર કરાયું. અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા અને

0: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે બીજા દાવમાં 349 રને 9 વિકેટ ગુમાવી. સમાચાર વિગતવાર. ભારતે આજે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ જીએફએસ ગેલેક્સી પર થયેલા હુમલાની સખત ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જહાજ પર સવાર 11 ભારતીયોમાંથી 10ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય ગુમ છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરીમાં ઓમાનના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. ભારતે આ સહાય માટે ઓમાન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર અવરોધ વિનાનું નેવિગેશન અને વેપાર શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવો જોઈએ. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં એક વાણિજ્યિક જહાજ પર હુમલો કર્યા પછી આ હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે અહેવાલ આપ્યો હતો કે આ હુમલામાં આશરે 140 ઈરાની લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. બદલામાં ઈરાને બહેરીન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને નિશાન બનાવતા હુમલા કર્યા હતા. દરમિયાન ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે આગામી સૂચના સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો આદેશ આપતા ચેતવણી આપી હતી કે જો અમેરિકન હુમલા ચાલુ રહેશે તો બદલો લેવા માટે ઈરાન તૈયાર છે. આજે દેશભરમાં એક વિશાળ વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકારે વિશાળ વૃક્ષારોપણ અભિયાનના ભાગરૂપે 35 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરથી રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવા અને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવી દિલ્હીમાં વૃક્ષમિત્ર અને પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ કાર્યક્રમમાં બોલતા ચૌહાણે કહ્યું કે સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તન અને વધતા વૈશ્વિક તાપમાન અંગે ચિંતિત છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક જ દિવસમાં અંદાજે 25 કરોડ વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વર્ષ 2029 સુધીમાં હરિત આવરણ 20% સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી.
1: અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1,25,00,000 વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે.
0: શ્રી શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષો વાવવા પણ અપીલ કરી હતી.
1: હમણાં સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે, જ્યાં સૌથી વધુ રાખે. પણ આને પણ એક અભિયાન તરીકે, મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય, અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
0: અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક તથા 155 એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ એએમટીએસ બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શ્રી શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના ઉદ્દેશ્યથી આઈટીસી ઇન્ડિયા લિમિટેડ, વિશ્વનાથ રિયલ્ટર્સ, એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ અને શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇફકો તેમજ ગુડા સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત 3 વર્ષ સુધી તેના જતન માટેના સમજૂતી કરાર કરવામાં આવ્યા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું છે કે ભારત હિન્દ મહાસાગર અને હિન્દ

0: પ્રશાંત ક્ષેત્રમાં એક મજબૂત અને વિશ્વસનીય શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. નવી દિલ્હીમાં પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તાજેતરની મુલાકાતોએ ભારતના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.
1: इंडियन नेवी और न्यूजीलैंड के डिफेंस फोर्स एक साथ मिलकर काम करेंगे. जो समुद्र है उसमें हम सब मिलकर कैसे कोऑपरेट करें, ये मैरिटाइम कोऑपरेशन का अरेंजमेंट एक मेमोरेंडम के रूप साइन हुआ है इंडिया और न्यूजीलैंड के बीच में. ठीक उसी प्रकार मैरिटाइम सिक्योरिटी डायलॉग यह भी आरंभ हुआ है.
0: વર્ષ 2016ના મધ્યસ્થી ચુકાદાના આધારે અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ આજે દક્ષિણ ચીન સમુદ્રના ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. આ 14 દેશો દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ વિવાદિત પાણીમાં પ્રાદેશિક સ્થિરતા અને જોખમમાં મુક્તિ અસ્થિર ક્રિયાઓને નકારે છે. દરમિયાન 27 દેશોના યુરોપિયન સંઘે એક અલગ નિવેદન જાહેર કરીને આ નિર્ણયને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય ગણાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એસ જાનકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે દેશે એક મહાન ગાયિકા ગુમાવી છે. જાનકી અમ્માની ગાયકીએ પેઢીઓને મંત્રમુગ્ધ કરી દીધી હતી. જાનકી અમ્માની 6 દાયકાથી વધુની શાનદાર કારકિર્દી રહી છે. રશિયાના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં યુક્રેનિયન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 3 ઘાયલ થયા છે. રશિયાના સમારા ક્ષેત્રના ગવર્નર ફેડોર રિશેવે જણાવ્યું હતું કે હુમલામાં ઇમારતો તેમજ એક અજાણ્યા ઔદ્યોગિક સંકુલને નુકસાન થયું છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આજે કહ્યું હતું કે તેણે ઓડેસા અને ચોર્નોમોસ્કના યુક્રેનિયન બંદરો પર હુમલો કર્યો હતો. યુક્રેનિયન અધિકારીઓએ હજુ સુધી આ દાવાઓ ઉપર કોઈ ટિપ્પણી કરી નથી. લંડનના લોર્ડ્સ ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે ત્રીજા દિવસે છેલ્લા મળેલા અહેવાલ મુજબ તેમના બીજા દાવમાં 347 રને 7 વિકેટ ગુમાવી હતી. ગઈકાલે ઇંગ્લેન્ડ તેના પ્રથમ દાવમાં 170 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. પાછલા અઠવાડિયામાં બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 44 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પૂરથી આશરે 2,67,000 પરિવારો પ્રભાવિત થયા છે. રાતોરાત ભારે વરસાદથી રાજધાની ઢાકાના કેટલાક ભાગો ડૂબી ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સેના, નૌકાદળ અને વાયુસેના સ્થાનિક એજન્સીઓ સાથે મળીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત કામગીરી હાથ ધરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે કહ્યું કે દેશના સમાજ સુધારકોના મહાન વારસાનું સન્માન કરવું અને તેનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. શ્રી રાધાકૃષ્ણને નવી દિલ્હીના દ્વારકામાં મન્નમ આંતરરાષ્ટ્રીય સેન્ટર ખાતે સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની મન્નાથ પદ્મનાભનની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ પ્રસંગે તેમણે આ વાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ GFS ગેલેક્સી પર થયેલા હુમલાની ટીકા કરી. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, 1 જ દિવસમાં 25 કરોડ છોડનું વાવેતર કરાયું. અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. અને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે બીજા દાવમાં 347 રને 7 વિકેટ ગુમાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.
3: હવા મહેલ.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા તથા આવતીકાલે પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ ક્ષણોમાં સાંભળશો ચિત્રલોક કાર્યક્રમ, જેમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. ત્યારબાદ 9 વાગે સાંભળશો મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આપકે લીએ. 9:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત. ત્યારબાદ 10 વાગે સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો છાયા ગીત. ત્યારબાદ 10:30 ઢલતી જાહેરાત. તો આ હતી આજે પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈએ આવતીકાલે પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:05 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30

कार्यक्रम अमृत धारा 6:35 मिनिटे सांभाळशो कार्यक्रम श्री रामचरित मानस गान विविध भारतीना मुंबई केंद्र परथी. त्यारबाद संगीत सरिता 7 सांभाळशो मुंबईथी प्रसारित कार्यक्रम भूले बिसरे गीत. 7:30 मिनिटे सांभाळशो हम है राही प्यार के. 8:15 मिनिटे सांभाळशो मुंबईथी प्रसारित कार्यक्रम त्रिवेणी कार्यक्रम. 8:30 मिनिटे कार्यक्रम चित्रलोक. 9 सांभाळशो विविध भारतीना अमदावाद केंद्र परथी प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था. ત્યારબાદ 9:05 મિનિટે ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ સાંભળશો. ત્યારબાદ મુંબઈ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસ્તુત થનારા કાર્યક્રમો. 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:30 મિનિટે સાંભળશો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 કાર્યક્રમ દિલ સે. 11:30 મિનિટે સાંભળશો કાર્યક્રમ તરન્નું. 12:05 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ. ત્યારબાદ 12:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફર. ત્યારબાદ 2:00 સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. 2:35 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 3:00 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સખી સહેલી. ત્યારબાદ 4:00 સાંભળશો કાર્યક્રમ પિટારા. 5:00 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ સરગમ. 5:30 સુરેલી સાંજ જેમાં સાંભળશો કેટલા ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. 6:00 સાંભળશો સુરીલા સફર જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. 7:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા. 8:00 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ હવા મહેલ. 8:15 સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. ત્યારબાદ 9:00 સાંભળશો મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આપકે લીએ. 9:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત. 10:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો સાંભળશો છાયાગીત અને 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી આવતીકાલે પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. ચિત્રલોક કાર્યક્રમમાં સૌ પ્રથમ આપ સાંભળશો એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મનું ગીત અરિજિત સિંઘ, બાદશાહ, જોનિતા ગાંધી અને નક્ષ અઝીઝના સ્વરોમાં. સંગીત નિર્દેશન છે પ્રીતમનું અને ગીતના શબ્દો છે અમિતાભ ભટ્ટાચાર્યના.

0: કાર્યક્રમમાં હવે સાંભળશો સમીરી લખેલી અને પ્રીતમે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને મોનાલી ઠાકુરના સ્વરમાં. ફિલ્મનું નામ છે રેસ.
1: All right, see, it hurts.

ચિત્રલોક કાર્યક્રમમાં પાણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો ધૂમ ટુ ફિલ્મનું ગીત સુનિધિ ચૌહાણના સ્વરમાં. સંગીતકાર છે પ્રીતમ.

પુષ્પા ધ રાઈઝ ફિલ્મનું ગીત સાંભળશો જાવેદ અલીના સ્વરમાં. સંગીત નિર્દેશન દેવી શ્રીપ્રસાદ અને ગીતકાર છે રાકીબ આલમ.

ચિત્રલોક કાર્યક્રમમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જાવેદ અલીના સ્વરમાં પુષ્પા ધ રાઇસ ફિલ્મનું ગીત. સંગીત નિર્દેશન હતું દેવી શ્રીપ્રસાદનું અને શબ્દો હતા રકીબ આલમના. ચિત્રલોક કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો નીરજ શ્રીધરના સ્વરમાં ભૂલ ભૂલૈયા ફિલ્મનું ગીત. સંગીતકાર પ્રીતમ, ગીતકાર

ચિત્રલોક કાર્યક્રમમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જાવેદ અલીના સ્વરમાં પુષ્પા ધ રાઇસ ફિલ્મનું ગીત, સંગીત નિર્દેશન હતું દેવી શ્રીપ્રસાદનું અને શબ્દો હતા રકીબ આલમના. ચિત્રલોક કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો નીરજ શ્રીધરના સ્વરમાં ભૂલ ભૂલૈયા ફિલ્મનું ગીત, સંગીતકાર પ્રીતમ, ગીતકાર સમીર.

વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ને હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો સાહિલ હડાના સ્વરમાં, સંગીત નિર્દેશન સંજય લીલા ભણસાલીનું, શબ્દો સિદ્ધાર્થ ગરિમાના. ફિલ્મનું નામ છે રામલીલા.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત, શ્રેયા ઘોષાલના સ્વરમાં. ફિલ્મનું નામ છે દેવદાસ, સંગીત નિર્દેશન ઇસ્માઇલ દરબારનું અને શબ્દો છે નુસરત બદરના.

કાર્યક્રમમાં હવે સાંભળશો કી એન્ડ કા ફિલ્મનું ગીત મિથુન અને દીપાલીના સ્વરોમાં. સંગીત નિર્દેશન મિથુનનું અને શબ્દો છે સઈદ કાદરીના.

ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો ગુલઝારે લખેલી અને એ આર રહેમાને સ્વરબદ્ધ કરેલી ગીતરચના. સ્વર છે સોનુ નિગમ અને કવિતા કૃષ્ણમૂર્તિનું. ફિલ્મનું નામ છે દિલ સે.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુનિધિ ચૌહાણ અને વિશાલ ડરલાનીના યુગલ સ્વરૂમાં 30 માર ખાન ફિલ્મનું ગીત. સંગીતકાર હતા વિશાલ શેખર અને શબ્દો હતા વિશાલ ડરલાનીના. ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું ગોલમાલ ફિલ્મનું ગીત કુનાલ ગાંજાવાલા અને વિશાલ ડરલાનીના સ્વરૂમાં. સંગીત નિર્દેશન વિશાલ શેખરનું અને શબ્દો છે વિશાલ ડરલાની અને કુમારના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મસ્ત મલંગ ગીત, ગોલમાલ ફિલ્મનું ગીત હતું. સ્વર હતું કુનાલ ગાંજાવાલા અને વિશાલ ડાડલાનીનું. સંગીત નિર્દેશન વિશાલ શેખરનું, શબ્દો વિશાલ ડાડલાની અને કુમારના. તો આ સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: आई रात।
1: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે બરાબર 11 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર, ત્યારબાદ સાંભળશો 11 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી।